0: લાગી રહે કે ઘૂમતે જઈને યા બદલતે જઈને ખેતરમાં આપણે ફસલની બોવાઈ કરી. અગર ફસલનું રોટેશન થતું રહેગા યા ફસલ ચક્ર રહેગા તો આનાથી બહુ સારા લાભ થાય. જેમ કે ખેતરની જે મિટ્ટી હે એની ઉર્વરતા તો બળી રહેગા. અલગ અલગ જે ફસલ હે એ મિટ્ટીથી જે અલગ અલગ પોષક તત્વ હે એને લઈ ઓર દલહની જે ફસલ હે જેમ કે મૂંગ ઉડદ હે યા જે ચના હે આ વાયુમંડળીય જે નાઇટ્રોજન હે એને આ મિટ્ટીને સ્થિર કરે જેનાથી ભૂમિની જે ઉર્વરા શક્તિ એ બળે હે. ફસલ ચક્ર અપનાવવાથી કીટ ને રોગનો જે પ્રકોપ હે એ કમ થઈ જાય ઓર એક જ ફસલ બાર બાર લેવાથી જે એના વિશેષ કીટ હે યા જે રોગ હે એ વળી જાય હે. ઓર અગર આપણે ફસલ ચક્ર અપનાવી લે તો ફસલને બદલવાથી એનું જે જીવન ચક્ર હે એ તૂટી જાય. તો આ કીટ ને રોગ ને એનો પ્રકોપ જે હે એ કમ થઈ જાય. કિસાન ભાઈઓ આનાથી જે ખરપતવાર નું જે નિયંત્રણ હે એમાં બી જે અલગ અલગ જે ફસલ હે એના વજેથી ખરપતવાર નો જે પ્રસાર હે એ કમ થઈ જાય. ઓર એનું નિયંત્રણ જે કરવું હે એ બહુ આસાન થઈ જાય, સરળ થઈ જાય. ઉત્પાદન ની જે વૃદ્ધિ હે એ સંતુલિત પોષણ, કમ રોગ, કમ કીટ નો જે પ્રકોપ હે એને કારણે ફસલની જે ઉપજ હે એ બહુ બઢિયા મળે, બહેતર મળે હે. ઓર લાગત મેં કમી, કેમ કે રાસાયણિક જે ઉર્વરક હે ઓર જે રાસાયણિક કીટનાશક હે એની આવશ્યકતા કમ થઈ જાય તો ખેતરની જે લાગત હે એ બી કમ થઈ જાય. તો એટલે ફસલ ચક્ર અપનાવવું બહુ આવશ્યક હે. ફસલ ચક્ર મેં ફસલની અગર વાત કર તો જેમ કે એક વખત હે મક્કો ગેહું ને મૂંગ કરી શકે, સોયાબીન ને ગેહું અપનાવી શકે, બાજરા ને ચના કરી શકે, મૂંગ ને સરસો થઈ શકે, ધાન ગેહું ની મૂંગ આ બી એ ફસલ ચક્ર મેં બહુ કારગર સાબિત થઈ શકે. તો કિસાન ભાઈ આમે કુછ વાતે ધ્યાન રાખવી હે. જેમ કે ફસલ ચક્ર મેં જે દલહની ફસલ હે એને આપણને આવશ્યક રૂપથી શામિલ કરવું જોઈએ. જે ગહેરી જળ વાલી હે યા જે ઉથલી જળ વાલી હે એવી ફસલ નો જે ક્રમ હે એને આપણને અપનાવવું જોઈએ. ઓર એવી દેખવું જોઈએ કે આપણા એની જે જલવાયુ હે યા જે બજાર મેં જઈએ સીઝ ની માંગ હે એને ધ્યાનમાં રાખીને આપણને આની ફસલ નું ચયન કરવું જોઈએ. તો કિસાન ભાઈ આપણે નિષ્કર્ષ મેં કહી શકે કે ફસલ ચક્ર કેવળ આપણું જે કૃષિ તકનીક જે હે એને નહીં, બલકી જે મિટ્ટીનું જે સ્વાસ્થ્ય હે એને બનાવીને રાખવા બદલે, ઉત્પાદનને બઢાવવા બદલે ને ખેતીને વધારે લાભકારી બનાવી રાખવા બદલે એક પ્રભાવી બહુ ઉપયોગી ઉપાય હે. એટલે એક જ ફસલ ઉપર નિર્ભર રહેવાની જગ્યા આપણને વૈજ્ઞાનિક ફસલ ચક્રને જરૂર અપનાવવું જોઈએ. આનાથી જે સ્વસ્થ મિટ્ટી હે, બહેતર ફસલ હે ને અધિક આય હે આને સુનિશ્ચિત કરી શકે. ઓર આ ફસલ ચક્ર અપનાવવાનો જે મહત્વ હે એના ઉપર આપણે આજે ચર્ચા કરી હે. તો કિસાન ભાઈ દેખો વાતે હજી બી કરવી હતી પર આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે. કાલે કઈક જાણકારી લઈને આપણે ફેર મળે. તાર તક આ પાલો આજે માનજીભાઈ ને આજ્ઞા એ આવજો. રામ રામ, રામ રામ.
1: कार्यक्रम खेती में बात यहीं पर संपन्न हुआ. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है. प्रातः के 6:50 हुए हैं. लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत. इस कार्यक्रम में आज आपको सुनवा रहे हैं लोक कलाकार कमजी भाई व साथियों द्वारा गाए कुछ लोकगीत.

બૈરાની વાત કાર્યક્રમ હમરા વારા હાંગર બૈરાને સોરાડી રીણા બેનનો રામ રામ રામ રામ. દેખો બેનો, આજે બૈરાનો કાર્યક્રમ હે ને આવા લાક બૈરા હે સોરા માતે આવી રહે થકે હે ને આપણો જે કાર્યક્રમ હે એ હાંગર બૈરાને ખાસ કરીને બુધવારનો દાડો યાદ રહે ને ભાઈ વેલ ઉઠે એવા કહે કે ભાઈ આજે તો બુધવારનો દાડો હે ને આજે સોરા માતે જવું હોય કેમને બેનો આપણે બુધવારનો દાડો ખાસ યાદ રાખીને સોરા માતે આવો ઘણું જરૂરી હે ને એને હાથે હાંગર બૈર થઈ કે એક તો મળવું બી થઈ જાય ને જે બી કામકાજની વાતે હે આપણે હાંગર બૈર ભેર થઈ ને વાતે બી કરી લે ને જે બૈર પાસે સોરા માતે નહીં આવી શક્યો હે ભાઈ કે કામને વજે થકી કેમ કે આજની વખત કે ઘરનું કામ રે રોટા ભાજી કરવા પડે તો બૈર સોરા માતે નહીં આવી શકે તો એ બી ભાઈ રોટલા ભાજી કરે ને સુલાપાએ મોબાઈલ ચાલુ કરે ને આપણી જે વાતે હે બેને હોનેરી થકી હોગા. દેખો બેનો, આજે હું વાત કરવી હે પૂરી વેવરાબંધ જાણકારી આલદા કેમ કે વૈરો બેઠો

થકા હે મારા હામે જોઈ થકા હે આસો વીણાબેન આવી થકા હે હું વાત કરવાના હે તો કેમને ભાઈ હું વાત કરવાના પહેલે તો એવરાબેન જાણકારી આલ દે કે કઈ કઈ વાતે આપણે કરા આજે આપણે વાત કરંગા કૃષિ કાર્યમાં જે મહિલાની ભૂમિકા હે એના બારામાં વાત કરંગા બીજી વાત કરંગા મત્સ્ય બીજ ઉત્પાદન યાની મછલી પાલનને બારામાં બીજી વાત કરંગા પર્યાવરણ સંરક્ષણ ને પેડ પૌધા લગાવવા આપણી જિમ્મેદારી એને બારામાં વાત કરંગા બીજી વાત જીવીબેનની વાત હે કે પહેલે સમયમાં કામકાજ ખાનપાન હરતે કરતા થા જીવી ગૈરીબેન થકી વાત કરી થકી હે તો એ બી આપણે જીવણીબેન થકી જીવા થઈ હુણંગા એના હાથે જે ગીત હે એ બી હુણંગા ગીતની હાથે જે બી સંદેશ વગેરે હે એ બી આપણે હુણંગા બેનો આ તો શું પૂરું વેવરાબેન જાણકારી કે આપણે એને એને બારામાં વાત કરા દેખો ભાઈ આ બાને તેટલો મોસમ થઈ ગયો હોય કે પૂછો ન કે એવું વાયરો કાઢી થકો હે અને ઠંડી હવાને જરા બૂન બૂન સાટા બી પડી રહ્યા થકા હે તો એવા મોસમને આપણો સોળા માટે આવવાનો બૈરનો કાર્યક્રમ હોણા તો ઘણો અચ્છો લાગે ને હજી બૈર હે હોવા મેં જે બૈર પાસે અમને તેમને બાંધને ફરી રહી થકા હે એ બી સાઠા ખાતે જઈને મેં આવી રહી થકા હે તો બેનો આપણે વાત કરે કે સપ્તાહી પહેલે કે આપણી બહેનને કેમ કે બહેનોનો આજે દાડો હે ને મહિનાનો કાર્યક્રમ હે દેખો કૃષિ કાર્યમાં જે આપણે બહેને હે ઘણી હારી હર વાતની જિમ્મેદારી નિભાવી થકી આજને દાડે તો આપણી બહેને હે હર કામનો જે બોવાઈ થકી લઈને કટાઈ તક બહેને પૂરી જિમ્મેદારી નિભાવે હર કામ કરી રહી થકી પણ બેનો આપણને હર કામ તો કરવું છે પણ ખેતીને હાથે હાથે આપણને કાંઈ બીજા વ્યવસાય હે એ બી કરવા જરૂરી હે કેમ કે આ દાડે આપણે બેનો સોરા માટે વાત કરે કે બેને જે બી નવયુગ બેની હે નવયુગ ભાઈ બી બેઠા થકા હે જે કમ ભણે લગા થકા હે બેને બી ભણી લકી હે બેરોજગાર બેઠી થકી હે તો એવું નહીં કે આપણે હર રોજ ખેતરમાં કામ રહે બેનો ખેતરમાં તો આપણે જિમ્મેદારી નિભાવી જ રહે પણ એવી ને એવી જિમ્મેદારી આપણે હર કામમાં નિભાવીએ એવું નહીં ભાઈ ખેતરને જ લઈને ભાઈ રહે એક મહિનો આપણે જે ખેતરનું કામ કરવું પડી રહ્યું બુવાઈ કરવી પડી રહી અને પછી વા ભાઈ બે ત્રણ ચાર મહિના અમને ઘેર ભાઈ રહ એવું નહીં કરવું હે દેખો ખેતીવાડીની હાથે જેમ કે મુરગી પાલન હે પશુપાલન હે જેમ કે આ મછલી પાલન હે એને બાદ જે આચાર પાપડ હે મોમબત્તી ઉદ્યોગ હે એવા ઉદ્યોગ બી બેનો આપણે કરી શક તાકી આપણી દૈનિક આવશ્યકતાની પૂર્તિ એ સમય માટે કરી શક બેનો જેમ કે મહિલા બેને હે ગણિત બેને તો જેમ કે છોટા છોટા ધંધા કરીને મોટા કામ એ કરી થકી પેલે નથી કહેતી કે પેલે તો શરૂઆત આપણે છોટા કામ મિસ કરંગા તો પછી મોટો વ્યવસાય કરી શકો એવું નહીં કે એક હાથે ના ભાઈ એમાં તો આવું છોટું કામ કોણ કરે એમ કરીને આપણું મોટા હારું બ તો છોટું એ બી હતકે નીકળી જાય ને આપણે જે આવશ્યકતા એની પૂર્તિ ને થાય તો મહિલા બેને કૃષિ કાર્યને હાથે હાથે ઘેર બેઠા યા ગામને બહેને છોટા સ્તર ઉપર જે વ્યવસાય એ શરૂ કરી શકે બહેનો વ્યવસાય કરીને આપણે આત્મનિર્ભર હે આપણે બની શકે જેમ કે સિલાઈ એ સિલાઈ હે બુનાઈ હે આચાર પાપડ હે જે ભણી લીખી બેને હે એ બ્યુટી પાર્લર હે યા હસ્તશિલ્પ હે યાની કે હાથ કે જે બની સીજી હે સજાવાની હે ખિલોના વગેરે હે એ કરી શક યા કિરાણાની દુકાન જેવા કમ લાગતમાં આપણો વ્યવસાય હે એ બહેતર તરીકાથી કે બહેનો કરી શક આ હંગરી બેને હે ભાઈ એવું નથી કે ઘરમાં કોઈ બી બેન હે એને કાંઈ ખબર નહીં પડે હવે તો થોડી બહુ જ્યાદા આપણી બહેને ભણી લીધી હેસ ખરી તો કેમ ને આવા ધંધા કરીને આપની દૈનિક આવશ્યકતાની પૂર્તિ કરી શકે દેખો બેન આજની દાડે તો ભાઈ ખર્ચો બી કેટલો બળી રહ્યો હતો આપણે હંગ જાણો હે ઘરની કેટલી જરૂરત રહે એવું નહીં ખર રોજ આપણે ભાઈએ કમાઈ થકા તેના આગળ આપણે હાથ ફેલાવે ને બ એવું નહીં ભાઈ દેખો આપણે ખુદના પોગ માટે ઉભું થવું એક વખત જરાક આપણે સમસ્યા આવે પછી એને બાદ તો સમસ્યા દૂર થઈ જાય પણ એક વખત ભાઈ કોશિશ કરવી હે કે આપણે આપણા ખુદના પેરા માટે ઉભો થઈ શકે પછી બીજી વખત આપણે ભાઈ આગળ હાથ ફેલાવવાના બિલકુલ નહીં રહ્યા
એટલે હવે બહેનો આપણને

0: કિરાણાની દુકાન હે યા જે કૃષિ વિભાગવાળી દુકાન હે એ ભી આપણે કરી શકે. હવે તો ઓનલાઈન જોબ ભી ખૂબ હરા હે, બધો બેને ભણે થકી હે તો ઓનલાઈન જે ભી કામ હે એ ભી આપણે ઘરે બેઠા કરી શકે. તો કેમ ને બેનો, આજની રાડે આપણી આવશ્યકતાની પૂર્તિ હે, રોજગાર સારું કરે ને હર રોજ આવશ્યકતાની પૂર્તિ કરી શકે. બેનો આ તો આપણે વાત કરી, કેમ કે ખેતીવાડીની વાત હરરોજ આપણે કરે પણ બેને ભીરી થઈ થકી હે. બેને ઘણી ખરી તો દેખો આ જે બી સરકારી યોજના વગેરે હે, જે બી સમૂહ વગેરે હે એનો ભી ફાયદો લઈ રહી શકીએ ને જોડી થકી હે. તો કેમ ને ભાઈ, જે બેને અગર નહીં કરી રહી થકી હો તો બેનો આપણે તો સોરાન માધ્યમ થકી આસ કર કે કાંઈ કાંઈ ધંધો કરો ભાઈ. આમે અગર આપણે બનગા તો પછી આપણને કાંઈ નથી મળવાનું. બેનો આગળી વાત હજી કરંગા, પણ જીવી બેન થકી વાત કરીએ કે પહેલા સમયમાં આપણે કામકાજ હરતે કરી રહેતા કરતા, ખાનપાન હરતે કરતા હતા અને અભી ખાનપાન આપણે હરતે ખાઈ રહેતા કરે ને પહેલે હરતે ખાતા હતા. તો કેમ ને ભાઈ, આ બેને બેટી થકી હે જીવી ગાયરી બેન થકી બી આપણે વાત કરે તો કેમ ને એ બેન વાત કરે ને આપણે હંગરી બેને હે બહેનાણીની વાત હે હોણા.
1: માં રામ રામ રામ રામ રામ રામ રામ રામ માં હરતી હો, મજામાં કે તમે? આજકાલ હું કરી રહ્યો માં, હું કામકાજ કરી રહ્યો.
2: આજકાલ તો બાજુ વાળવું, પાણી ભરવું.
1: અચ્છા, પાણી આને પડી ગયો હોય કે?
2: હવે પાણી પડી ગયો હોય.
1: ખેતર માં ઓરાઈ ગયો?
2: હવે ઓરાઈ ગયો.
1: માં આપને ઉંમર કેટલી એ મને બતાડો ને.
2: 80 હવે
1: ખેતર
2: મે નાખતો હતો એટલે વહેલું ઉઠતો, ઘટી પીસતો, દળતો, 4 વાગે ઉઠતો વાજ્યો વાળા, પછી વહેલું ઉઠીને સાર લેવા જતો હેમાર મે, સાર લાવીને પાછા આવીને ફીરોટા અન્ન કરતો. પાણી ભરું, નંજી ચોકો પાણી લાવવું,
1: નદી થકી
2: નંજી ચોકો,
1: માથે તૂકીને,
2: માથા ચોકીને
1: માટલું માથે,
2: હવે 2 માટલો ને ખાંદા માટોડીઓ.
1: એને બાદ પેલે ખાવાનું હું ખાતો હતો?
2: ખાવાનું આમાં કઈ રોટી ને કોદરા રોટા ને આપડા હાલ ના રોટા ની ખાતો.
1: એ પેલે વાળું ખાવાનું હરતે ભાઈ કેવું લાગતું હતું? ખાતર ખાતર નાખતો હતો કે આપડે ખેતર
2: ખાતર ને નાખતો હતો? આપડા ઢાળ નું ખાતર પકવતો હતો.
1: અચ્છા,
2: આપડા સરકારી ખાતર ને નાખતો હતો
1: પેલે
2: પેલે. અચ્છા, વના ખાતર ધાન પાકતું આપડે.
1: એ હવાજે લાગતું હતું?
2: એ હવાજે લાગતું હતું. રોટી અસર લાગતી,
1: જે બી પોકળ, આજે પોકળો વગેરે સણા વગેરે સબ હવાજે લાગતા.
2: સણા વગાડી ખાતો, પોકળો બાપી ને ખાતો, એ વગાડી ને ખાતો.
1: અચ્છા,
2: અસર લાગતું. હવે ખાણો હું હોય
1: ને આજનું ખાવાનું કેવું લાગી રહ્યું તમને?
2: આજનું ખાવાનું ભાવ્યા છે ને આપણને, એવું હોય.
1: એ કેમ નથી ભાવતું?
2: ખાતર વાળો ભાવે.
1: અચ્છા,
2: વના ખાતર વાળો ભાવે, ખાતર વાળો નહીં ભાવે.
1: નહીં ભાવે કે આપડે ખાતર વાળું ખાય ને. દેખો પેલનું ખાવાનું તો ભાઈ આ તમે કહો કે ઢાંઢો સોપન નું નાખતો હતો તો ઈ તો અચ્છું લાગતું હતું ને બીમાર ભી નહીં પડતો હતો.
2: ના, બીમાર કટ નહીં પડતો હતો ને દાખવાનું કેવું સમજતો નહીં હતો. નવલી નો પાન ને પીએ તો નવલી વાટી ની બુખાર આવી જતો.
1: હવે
2: કોઈ નવલી હોય તો કોઈ પીએ નઈ.
1: હવે
2: દોડે દાખા ને જાય, જગસા દાખા ને જાય.
1: શરીર હતે થઈ રહ્યું ભાઈ, દાખા ને જાય
2: જાય ને શરીર બગડ્યા છે કે
1: બગડી જાય.
2: ખાણું કેવું હતું?
1: પેલે વાર તો ભાઈ દેખો તમે કહો કે ડોક્ટર ડોક્ટર કઈ જાણતો નહીં હતો ને. આજે બી બેને હે ડિલિવરી વગેરે હરતે કરાવતો હતો
2: પેલે, જે નાવણ આવતી ડિલિવરી કરાવતી. મંજા સાધન મેં જાજો વાંસવાડો જો.
1: અચ્છા,
2: દવા કરાવી આવો. પેલો કોઈ દવા કરવાનું સમજતું નહીં હતું. સબ ઘેરે કરતો હતો, સાત આણતો ને આપડા સાના ભરા લાવતો, દૂધ બંધ કાઢતો. પછી ડિલિવરી થઈ જતી. આવતો આરો પડતો ને તો કે હુઈ જાવ તો તમે કાલ લોટી ચોખા ને કે પાણી ની ડિલિવરી થઈ જા. પેલું તો કામ કરતો, મજૂરી કરતો, મને
1: ઘટી દળાવતો,
2: ઘટી દળતો, સાત આણતો રવાયા કરી ને. હવે કોણ સાત આણે?
1: ખરી વાત.
2: આ તો મશીન લઈ આવો, કોણ સાત આણા માલ ને તાણા.
1: શરીર ને
2: જોર આવી જા. હો તમે હોરોજ જીવીએ
1: દેખો, હોરું જોયે ને પછી આ શરીર હે એ બી હોરું થઈ ગયું ને. એને મેં અભી પેલે તો તમે કહી દો બીમાર ભી ને પડતા
2: હતા,
1: અભી હર ના શરીર મેં કેટલી બીમારી આવી ગઈ.
2: તરત બીમારી થઈ, આ તો પગ દુખે, આ તો હાથ દુખે, વાસણ.

0: भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: બેનો દેખો આજ યુનિબામે તો ખૂબ બઢિયા જાણકારી આલી. દેખો ભાઈ, આવી જાણકારી ભી આપણને ધ્યાનમાં રાખવી જરૂરી હૈ, કેમ કે આજની જે બેને હૈ, નવયુગ બેને હૈ, તો જે પહેલેવારી વાત હૈ તો ભાઈ એને યાદ જ નથી. અગર આપણે ઘરમાં દાદા દાદી સાસ સસુર ગલ્લો વલ્લો હો તો આપણને આવી વાત વતાડે તો આપણને ભી યાદ રહે. હવે એવા રીતે બેને કહે કે ભાઈ જકો પહેલે તમે કર્યું ને તમે ખાધો, અમે નથી દીક્યું. દેખો આપણે નહીં દીક્યું હોય પણ આપણે જાણવું ભી આપણી જિમ્મેદારી હૈ બેનો. ભાઈ પેલે કઈ રીતે આને સમસ્યાનો હલ કર્યું, સમસ્યા ભાઈ વેટીને આજે કામ કર્યું ને. દેખું આ જીવની માં ગાયરી થઈ કે આપણે વાત હોણી આને ખૂબ અચ્છી જાણકારી આલી બેનો. હવે આપણે જરાક વાત ફેરી કરી લે કે પર્યાવરણ સંરક્ષણ. પર્યાવરણ સંરક્ષણ આપણને હું હે એ જાણવું સૌથી જરૂરી હૈ. આ કિસાન બેને યા કિસાન ભાઈને સા જાણકારી રાખવી નહીં, કેમ કે હર માનવીની જિમ્મેદારી, કેમ કે જળ સંરક્ષણ હર નાગરિકની જિમ્મેદારી બેનો. કેમ કે હવે આ બારિશનો મોસમ ચાલુ થઈ ગયો હે તો આપણે જે જળ હે એને એકઠું કરીને રાખવું હે, સંગ્રહણ કરીને રાખવું હે, એ હર માનવીની જિમ્મેદારી.

0: बाजार। नमस्कार,
1: बिहना देखो आ गीत बिहनो एने हाथे जी बी संदेश हिता ई बिहना। अवे जाते जाते जराक वात फेरी कर ला, क्योंकि बेनो आ बारिश नो समय है। बारिश ना समय में खास करीने अपने बेना ने या घर में जी मानवी है अने जिम्मेदारी है कि हवारे उठा तो जी भी आ काम करी रहता है। ई तो अपने काम करव से, पण जे जहरीले जानवर है एना थकी सावधानी जरूर राखे। बेना देखो अभी तो स्कूले भी आ सोरे ने खुली गई है, तो हवारे अपने घणु काम रहे एमने तेमनो सोरे ने रोटला भाजी करवो, हम पारवो, तैयार करवो ने स्कूल मोकलवा। पण एने हाथे बेनो आ काम करवा अपने उठी ज, पण सब थकी पहले हवे आ लाइटी भी समस्या रहे। लाइट ने हो एने वक्त भाई हाथ में टोर्च वगैरह राखे એમનું તેમનું દેખી જાડે ને પસે ઉઠે। ભાઈ આપણે સુલાપાઈ છે તો બી દેખી ને પસે જાય, કેમ કે સુલાપાઈ ખાસ કરીને ગરમ ગરમ જગા રે એને વખત આ જે બી જહેરીલો જાનવર હે એમના બારને તો ભાઈ પાણી ભરાઈ જાય, દોર મેં બિલ મેં કે બી પાણી ભરાઈ જાય તો જાનવર હે એ કહે કે ભાઈ સુલાપાઈ આવે ને બહી રે, જી બી રાખે એને પાઈ રહે। તો બેનો આની વાતનું જરૂર ધ્યાન રાખે, ટોર્ચ વગેરે લગાડીને દેખે ને જે સોરે સ્કૂલ આપણે મોકલી રહે થકા હે અને જે બી કપડાં હે બૂટ વગેરે હે એ બી ઝાડે જડાવે ને પસે પહેરાવે, કેમ કે આ દાડે આવી આપણને વાતી હે હોણવા મેં આવે કે ભાઈ કે બૂટ પડ્યા હતા ને બીછું વગેરે હે યા કે ભાઈ કીડો મકોડો હે પહેરાવતા તો સોરાને કલી જાય। તો આની વાતનું જરૂર ધ્યાન રાખે બેનો, તાકી જે બી સમસ્યા એ પેદા ન થાય। ભાઈ હે તો એ બી આની વાતનું ધ્યાન રાખે। દેખો બેનો આપણે બી ધ્યાન રાખવું હે, વાતે ઘણી કરવી હતી, વાતે તો હજી ઘણી હતી, પણ જે ટીમ હે પુરુષો ટીમનો માન બી રાખવું આપણો જરૂરી હે। તો આજે તો આપણે સૂટા પડા ને આવતે બુધવારે હંગરી બેના થકી ફેરી મલંગા એ આવજો। રામ રામ, રામ રામ।